પણ પ્રતિષ્ઠા અને જુલસા પૂજા માણેકો અવસિત વાંગ વિરોધ ભાઈ કોશિંતાસી અદક્ષ લેની સિરપા કુસાદક્ષ નિમા સિરપા સચિવ એવં સંપૂર્ણ ગુંબા પરિવાર સુનુ દુખુંડા નગરપાલિકા તો સુનુ ખુંભુ.